0: આમ બતાવો તો કેટલા ઘણા હું કાકો.
1: વાહ ભાઈ, કે કોણ ઠોક ઠોક ને જાય બોલા દો છે તો કઈ આવો ભાઈ, મીર કી થૂન છે મે હીર કી બાત કરો, મે જાણું કોણ કઈ. હે બરકત ખાજી, પાવડીએ સડલો
0: યાદ ચકો
2: લીલો આવે
1: જરૂર આવે.
0: બતાવો થે બેઠા હો જટે હેલોણ કઈ કઈ
2: મળ્યા દાંડી.
0: ચાહે મીનો કહે દો, ચાહે ધણી રો મોટો ભાઈ કહે દો, જેઠ અને એક જેઠ. ના ના ગેટ
1: નહીં,
0: થપિયા લગાવે છે કે જેઠ
2: લગાવે હોગરા પાંચ આઠ દસ ગેડા
1: ભૂલો નહી. એ તો ભાઈ એની હું કું કોની સબોડિયા ભર્યા કે અને બે ઉતાર જતી હે જો કે નહી કે સૂર છોડતા હા પછે હું તો હા કે દેખી વાત હે
2: કોમ હો ગે ખેતી બાડી રોન કોમ હે જો ખોરાક વે હો ગ્ર જીને
1: હો ઈ એમ કે હા કે કોન દુજી પૌડી છે સડગા પહેલે દુજી પૌડી છે દિયા પહેલે પૌડી છે દિયા અને અમે ત્રીજી પૌડી છે આડી આખો ખાઈ બકરડી ચરગી ફાસો કઈ છો તો
2: ડુંગર સાયો લાલરો ઉગો ગરમ ઘેર
1: હા
2: આઈ બકરડી સર ગઈ ને ફરતો ને લાગી દે
1: સોમસો
2: સોમસો હે
1: હેડ
2: આઈ જશે
1: કે કોની
2: આઈ જના કે કે
1: ઓ આ જશે બારે મુ ચાર ગયા લાર કી દરિયા
2: બારે મુ ચાર જાવ ને લાર જીરો રે ડબલ
1: ડબલ જીરો હે ભાઈ મગજ કામ કરે થાય હા કઈ કોણ બઢિયા સા ઉમેદ રાખો માલક ઘણો વરસાદ કરી હેંગ બધા સોગી હોય અને પછી કહે નહીં કે લીલા લહેર હોય હેંગ કામ ધંધે કામ હે ભાઈ બંધ કરે કે કામ હેડા પાછા બચન દુખી મન ભાઈ એ કો હકરો લાગે ના હો
0: કામ
1: નવું ગીત
0: અમાર છે તો એને ધમકા દેવો
1: પાછું રાજુ ઋણ જડો હા

0: રસીલા ગુટા હોય કે ભાઈ નીમડે ને પાણી પાયડો હોય તો બે આવે. એ તો કઈ હા કોઈ ગોના ખાવે જેવી લે ને આવે. મને ઠાક કોની હું હે જાણું ને.
1: મગજ
0: ઇલાજ
2: યાદ ગણી રહ્યા ને મતબલ ની વાત ઘણી યાદ રહે.
0: હા કરલો કરલો ભાઈ દૂજે પૌડીએ મેં ઊંટ ગયો દક્કણ લાયો ઉતરા લક્કણ
2: મિશ્રભાઈ કરે ન લાયર કે
0: વાત સાચી હે તો વાત આ બીજી પૌડી સંજા બીજી પૌડી આવંદો આડી
1: બીજી પૌડી આડી તમકી હે આજી વાત હે કે રાગ વે ની રાગ રાગ ઇંગ્લિશ શબ્દ હે ઇને રાગ તો ને કોઈ કે
0: ઓ રાગ ને
1: વાત
0: એવું
1: રાગ તો ને કોમ કે
0: રાગ તો ને કોમ કે ભાઈ રાગ બતાવો મે આડી ઠોળો આજી કો ઓ ફાડી લાયો ઓ ફાડી લાયો ફાડી આડી કો લઈ ફાડી લાયો હું
1: જો સાવર પગો મારતો બા
0: હા કે કોની ભાઈ દેખે હેંગી પગા માતી હે હા પણ
1: યાદ લી આવતી રે પાસી આખર પડતા રહો
0: તો હમ વાત સાચી સાચી ભાઈ મને યાદ કરા જો કોઈ મોટી વાત હે રે કોઈ અમે આવી હોય થાર થાર પાર કર અમે કોઈ નવી હે રસ
1: હે બા
0: હે
1: આડી હે ઓ ધર્મ કર્મ રી વાત હે મોરી પતરી વાત ની
0: ઓ ઠીક ઠીક ઠીક
1: આ દો વાતો હે
0: ઓહ કે કોણ વાત આઈ ભાઈ
2: ઉતરી દો મે ભી તો દો થન
1: રાગ ને રંગ તો ની મકે વે ડાળ ડાળાંગા ગીત
2: ઓ હા ભાઈ ડાળ કે સહી વાત ઓકે કે સહી ખરો ખર ઓ ડાળ બિલકુલ સહી
1: આ આજી કો મતલબ તો હવે કે આજ કન બા ઘણી બપરી હોય ડેરો કે ભાઈ બેન દેતી રે તો વાત કરી દે દાય પણ કઈ દો પહેલે
0: અલે ભગ મો કે કઈ દુનિયા માં કઈ હે
1: છોટુ હકમણ કરે ને પહેલે બી બાબત આ સંત મહાત્મા હો બિચાર વાત કહી કે એડો એડો કુલગુ ગવેલા ડાંગી બસડી સુંગ સુંગ ને ગા મોટી વેલા
0: નમસ્કાર નમસ્કાર આવો આજ આયા ભાઈ મારા મિત્ર આયા હે
1: ઠીક સાહેબ
0: હા

0: આખું હવા થોડી તમારી આબરી
1: એક તો વે ટોલી
2: એક ટોલી વે એક ટોલી
0: અવાજ કટે કાકુ આપ
1: વાગી કોણ કટે ભાઈઓ કે જીવાદ હે રામ રામ હે દેખો હમ કે ભાઈ આપણ હતે કરા ઠીક રહી બાત વહેલા કોની ટાઈમ કમ રહે ગો
3: ઠીક
1: હા કે ગાઉ બોલો
2: ઉતર્યો